માને કારું કારું જમનાજી પાણી લાગે, યમને કારું કારું જમનાજી પાણી લાગે, યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી, યમુના વન મેં ધૂમ મચાવે બસરેરી ચોરી, બજ ધામ રાધા કી રજ ધાને લાગે, રજ ધાને લાગે મીઠે રસ સી ભરીએ રાધા રાણી લાગે.